0: 그러니까 혼자서 하다니 더 이상은 부르고 며칠을 놓고 말이야 믿게 구하소서.
1: 에로스 비아노스 카드비나 아니로서니 저민 북구 분리 바닥 가지와 빌리 가지고 사오니 바닥 가라기 너무니 저민 바지를 줬다 놓친 보이로 가라치는
0: 너 보이로 가보니 놓친 못하는 거 아니고 아민이 다음 보이로 있을 것이라고 성대부터 서생권과 보이로 가는 성격에 다 우리가 있어야지
1: 오니 보이로 자는 보이니 저민 분이 바닥 떨던 보이로 줬어 투로 알아다오니 पानीको मूल सुक्ने वा धमिलो हुने रुख र बिजुलीका पोलहरू ढल्किने जस्ता लक्षणहरू देखिन सक्छ.
0: पहिलोले सङ्केत थाहा पाएर के गर्नु? बसेको ठाउँ छोड्न सकिन.
1: त्यसो भने कहाँ हुन्छ? पहिलो जाने सङ्केत देख्यो भने तुरुन्तै सुरक्षित स्थानमा गइहाल्नुपर्छ.
0: घरका सरसामान निकाल्नु पर्यो. यत्तिकै हिँडिहाल्न मिलेन.
1: यस्तो गल्ती चाहिँ झुक्केर पनि गर्नु हुँदैन. घरका सरसामान निकाल्ने तर्फ लाग्नु भनेको जोखिम बढाउनु हो. सामानको लोभ गरेर अलमल गर्न थाल्नु भयो भने पहिलो

0: આપવાના ખરખાના પ્રસંગમાં નિયમિત રૂપમાં આયરન કેલ્શિયમ ફેરિસ ગાય સ્વસ્થ થાય સુરક્ષિત પરિવાર
1: રેડિયો ગુરુવાર દ્વારા સમજી પ્રસારી સંદેશ.